સવાના 10 વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતાઓ, હું છમિતાને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 23મી મે અને સ્ટુડિયોની ગલનમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો ભાઈ કહેવાય છે ને કે વીતી ગયેલી જિંદગીને ક્યારેય પણ યાદ ના કરો, કિસ્મતમાં જે લખ્યું છે ને તેની ફરિયાદ ના કરો, જે થવાનું છે તે તો થઈને જ રહેશે, કાલની ફિકરમાં તમારી આજ કેમ તમે ખરાબ કરો છો. એટલે કહેવાય ને કે ભાઈ વીતી ગયેલી જિંદગીને ક્યારે યાદ ના કરો, જો વીતી ગયેલો સમય છે એને યાદ કરીને શું ફાયદો, કે ભાઈ કિસ્મતમાં તો જે લખ્યું હશે એ જ થવાનું ને, પછી એની ફરિયાદ કરવાનું શું ફાયદો. જે થવાનું હશે તે થઈને જ રહેશે. એટલે કહેવાય ને કે ભાઈ જે ટાઈમ વીતી ગયેલો છે, જે ભૂતકાળ છે એને ભૂલી જવો, વર્તમાનમાં જીવો અને ભવિષ્યની ચિંતા કરો. તો ભાઈ આજે શનિવારનો દિવસ છે, એક સુંદર મજાનો આપણે એક ભજન લઈ લઈએ રામચંદ્રજીના શરણોમાં, આશિષ દેસાઈના અવાજમાં લેવામાં આવેલું, તમારા માટે સ્પેશિયલ.

સ્ટુડિયોની ગલેરમાં 10:09 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ જ છે ભાઈ આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250620 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. એની સાથે સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ તમારા માટે ઓન યોર વે.

હાવ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેરમાં 10:23 થઈ ગઈ છે. તો કહેવાય છે ને ભાઈ શ્રોતાઓ, મનનું મનમાં ન રાખતા તક મળે ને ત્યારે ભાઈ બોલી દેજો, ભાઈ ગૂંચ બનવાની રાહ ન જોતા, ગાંઠ મળે ને ત્યાં ભાઈ ખોલી દેજો. એટલે કે જ્યારે આપણે કહીએ છીએ ને મનની વાત જ્યારે મનમાં રાખીએ છીએ ને તો બહુ મોટી પ્રોબ્લેમ થાય છે. એની સાથે સાથે આપણને મનની વાત જ્યારે મનમાં રાખીએ છીએ, સ્ટ્રેસની સાથે સાથે મનની શાંતિ પણ છળવાઈ જાય છે. એટલે કે જ્યારે મનની વાત જે હોય ને, તમારે તમારો જે અંગત મિત્રો હોય છે, કોઈ ફ્રેન્ડ હોય છે કે ફેમિલી હોય છે, એની સાથે જરૂરથી શેર કરવી જોઈએ. જ્યારે આપણે વાતો કોઈ સાથે શેર નથી કરતા ને ત્યારે કંઈ ને કંઈક પ્રોબ્લેમ આવે છે. બીમારીની સાથે સાથે આપણે સ્ટ્રેસ પણ લઈએ છીએ ને. એટલે જ્યારે મન શાંત હોય છે ને તો બધું જ આપણી હેલ્થની સાથે સાથે બધું જ સારું રહે છે. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈ મોનોમ એલ્બમમાંથી લેવામાં આવેલું ભાઈ ભાવિક પૂજકના અવાજમાં ઓન યોર વે.

સ્ટુડિયોની ગલીમાં 10:38 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો ભાઈ શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં મુશ્કેલીઓ તો આવશે, પણ હંમેશા એક વાત યાદ રાખજો કે જે માણસ અકેલો ચાલતો શીખી જાય છે ને ભાઈ, એ જ એક દિવસ આખી દુનિયા જીતી જાય છે. ને કહેવાય છે ને કે લાઈફમાં મુશ્કેલીઓ તો આવે છે, પણ જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ને તો એક દિવસે આખી દુનિયા જીતી જાય છે. લોકો તમારું મજાક ઉડાવે છે, પણ કહેવાય ને કાલે એ જ લોકો તમારી સફળતાની વાત કરે છે. એની સાથે સુંદર મજાના આગલો ગીત લઈ લે ઈશ્વરે મજાદારના અવાજમાં લેવામાં આવેલું ઓન યુ વે.

બસ ભાઈ, એની સાથે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના પૌર્ણમતી. નમસ્કાર, શુભ દિવસ.